0: जी हाँ, ठिप ठिप बरसा पानी, ऑफ कोर्स। चलिए लेके चलता हूँ आपको अगले गाने की, और रिक्वेस्ट आई थी इस गाने की, मैं बारिश से आपको लेके चलता हूँ रेगिस्तान की ओर। जी हाँ, लेके चलता हूँ वो एक रन ऑफ कच्छ। चलिए हम गुजरात की थोड़ी सैर करते हैं।
1: તમારો પાડ નહી ભૂલું બેનો,
2: જેને જેના ઉપકાર માનવા પછી માનજો બાપા, પેલા ઢોલ વગાડો, ભાડાઓને ઓફિંડી લાગે ને એવી ગરબાની તલબ લાગી છે,
0: હા મને ગરબાની તલબ લાગી છે, હિયર કમ્સ હલેરો.

હલો, હમણાં તો મીઠા નારણમાં વાગ્યો છે ઢોલ, અને ઢોલ વગાડતા વગાડતા હું તમને હવે પંજાબની ઓર લઈ ચલું છું. તમને ચલો હમ ચલતે હૈ પંજાબ કી ઓર. યહાં તો ઢોલ બજ ચુકા ગુજરાત મેં, ઓર પંજાબ જાકે બજાતે હૈ થોડા નગાડા, ક્યા બોલતે હો? રાઈટ, દિસ ઇઝ યોર હોસ્ટ આરજે સોમિલ, ઓર યુ ટ્યુન ટુ જીલા ઝરા ઓનલી ઓન ફનેશિયા એવરી સેટરડે નાઇટ ટુ ગેટ ઓલ ઓફ ધ ક્લાસ નન ઓફ ધ બકવાસ.

This is KZMP 104.9 FM ફનેશા રેડિયો પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાત સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે અને આ કાર્યક્રમ તમારી સેવામાં દર રવિવારની જેમ એક વાગ્યા સુધી તમારા

This is KZMP 104.9 FM ફનેશા રેડિયો પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાત સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે અને આ કાર્યક્રમ તમારી સેવામાં દર રવિવારની જેમ એક વાગ્યા સુધી તમારા સાથ મારા સંગાત ઈશ્વરના આશીર્વાદ સાથે દર રવિવારની બપોરે આ કાર્યક્રમ પ્રસ્તુત કરી રહી છું અને દર રવિવારે એક નમ્ર પ્રયાસ જ્યાં આગળ તમારા માટે ઘણા અલગ અલગ વિષય હોય કોઈ પણ તહેવારની વાતો રીતિરિવાજ સંસ્કૃતિની અને આવી ઘણી બધી વાતો તમારા સમક્ષ આજે એક નહીં પરંતુ ખાસ ત્રણ ત્રણ દિવસો છે જી હા ઇન્ટરનેશનલ યોગા ડે પણ છે વર્લ્ડ મ્યુઝિક ડે પણ આજે છે અને એની સાથે સાથે છે ફાધર્સ ડે આ બધા દિવસોની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે આપણે ઘણી બધી વાતો કરીશું દર વખતની જેમ તમને સવાલો પૂછીશું કયા સવાલો કઈ વાતો એના માટે થોડીક રાહ જોઈએ અને સાંભળે ખૂબ સુંદર આ ભજન હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે હેમા દેસાઈના અવાજમાં 104.9 FM

હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણીને. અને કેટલા સુંદર ઉદાહરણો સાથે આપણે આ ગીત સાંભળ્યું છે. હંમેશા આપણે સાંભળતા હોઈએ છીએ કે હરીની પરીક્ષા પણ હોય છે, પરંતુ હરી આપણી લાજ પણ નથી જવા દેતા. કાર્યક્રમનું નામ સાત સંગાત, અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. મેં કહ્યું તેમ આજે ત્રણ દિવસનો સુંદર સમન્વય છે આપણો, સાત સંગાતનો સમન્વય, એમ ત્રણ દિવસનો સુંદર સમન્વય છે. તો મ્યુઝિક ડે માટે મેં ગઈકાલે પણ ઘણી બધી વાતો કરી હતી મારા હિન્દી કાર્યક્રમમાં. તમે હિન્દી કાર્યક્રમ સાંભળો છો કે નહીં મને નથી ખબર, પરંતુ જો ન સાંભળતા હો તો પ્રયાસ કરી જોજો, તમને હિન્દી ગીતો પણ ગમશે એના. અને એ 12-3 આવે છે, જેમાં 12-2 હું હિન્દી કાર્યક્રમ પ્રસ્તુત કરું છું અને 2-3 કમ્યુનિટી માટે. આજે પણ 1-2 હિન્દી કાર્યક્રમ પ્રસ્તુત કરીશ, તો એમાં પણ થોડી ઘણી આપણે વાતો કરીશું વર્લ્ડ મ્યુઝિક ડેની. પરંતુ આ કાર્યક્રમ મેં સમર્પિત કર્યો છે બધા જ પિતાઓને. જી હા, ફાધર્સ ડે નિમિત્તે કેટલીક વાત કરીશું. અને ફાધર્સ ડે નિમિત્તે જ્યારે વાત નીકળે છે તો હું હંમેશા એવું માનતી આવી છું, અને મેં તમને ઘણી બધી વખત આ કાર્યક્રમમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે કે તમે પણ તમારા પિતાની ઘણી નજીક હશો દીકરી તરીકે, અને તમારા પિતા પણ તમારી ઘણી નજીક હશે દીકરી તરીકે. અને તમે પણ જોયું હશે કે દીકરા અને પિતાનો જે પ્રેમ હોય છે, દીકરી અને પિતાનો પ્રેમ, એ બંને પ્રેમમાં કેટલો બધો ફરક હોય છે, રાઈટ? તમે તમારા ઘરમાં જો બાળકો હશે તો તમે બાળકોમાં પણ એવું જોયું હશે, નિરીક્ષણ કર્યું હશે, ઓબ્ઝર્વ કર્યું હશે કે તમારી જે દીકરી છે એ એના પિતાથી વધારે નજીક છે. દીકરો પણ હોય છે, એવું નથી કહેતી કે નથી હોતો, પરંતુ દીકરી અને પિતાનું જે આપણે કહેવાય ને સમીકરણ, એટલે કે ઇક્વેશન, એ કંઈક અલગ જ હોય છે. સો વેલ, એવી ઘણી બધી આપણે વાતો કરીશું, પરંતુ શરૂઆત મારા જો સવાલોથી કરું તો હું તમને એમ પૂછીશ કે મા માટે ઘણું બધું કહેવાયું છે, મા માટે ઘણું બધું લખાયું છે, મા માટે ઘણા બધા ગીતો લખાયા છે, કહેવતો લખાય છે. તો પિતા માટે તમને કોઈ પણ કહેવત યાદ આવતી હોય, કોઈ પણ રૂઢિ પ્રયોગ યાદ આવતો હોય, તમને જે પણ યાદ આવતું હોય તમે મને કહી શકો છો. 972-235-5555. ફરીથી મારો સવાલ રિપીટ કરું છું કે મા માટે ઘણા બધા કહેવતોથી, ગીતોથી લઈને ઘણું બધું લખાયું છે. પિતા માટે જો તમને એમ લાગતું હોય કે કંઈક લખાયું છે કહેવત, તો બિલકુલ 972-235-5555. કાર્યક્રમનું નામ સાત સંગાત, અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે.

0: અને હું મારા સાથી સંગાથીઓને પૂછી રહી છું કે તમને શું લાગે છે કે પિતા માટે જે પણ કાવ્યની પંક્તિઓ લખાઈ હોય કે કહેવતો લખાઈ હોય તમે મારી સાથે શેર કરી શકો છો. એન્ડ ફનીશ યોર લાઈવ ઓન એર. હેલો.
1: જી નીલમબેન, તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ કીધું કે ફર્સ્ટ થિંગ વોટ કમ્સ ટુ યોર માઇન્ડ પપ્પા માટે આપણે કહી, તો ઇન્સ્ટન્ટલી મારા માઇન્ડમાં આવ્યો એ વાલનો દરિયો.
0: જી બિલકુલ બિલકુલ, વાલનો દરિયો. અને મેં એમ પણ કહ્યું ને આરતીબેન કે તમે પણ દીકરી છો, હું પણ દીકરી છું, કે દીકરીનું જે ઇક્વેશન હોય છે પપ્પા સાથે એ દીકરાઓ કરતાં ઘણું બધું અલગ હોય છે. હું એમ નથી કહેતી કે દીકરાઓ ક્લોઝ નથી હોતા, પણ દીકરીઓની વાત કંઈક અલગ હોય છે. એ લોકોનું જે કનેક્શન હોય છે કે ઇક્વેશન જે હોય છે.
1: Yeah, I was trying to evaluate જ્યારે તમે એમ કીધું કે મારા કેમ કે ભાઈ દીકરાઓ છે, ભાઈ they are very close to their dad.
0: તમને સિબ્લિંગ્સ પણ છે, ભાઈ કે બેન?
1: ના, સિબ્લિંગ્સ છે.
0: રાઈટ. અને એમાં તમારી બેન છે કે ભાઈ છે?
1: ભાઈ છે, એક બેન એક ભાઈ.
0: રાઈટ. તો ઇક્વેશન નો મતલબ કે ઓફકોર્સ દીકરાઓ ક્લોઝ હોય છે, પણ દીકરી માટે તમે જ્યારે મોટા થતા હો અને તમે તમારા પિતાને, એ કહેવાય ને કે તમારું ફર્સ્ટ મેલ ઇન્ટરેક્શન, રાઈટ, તમારા જીવનમાં તમે કોઈ પુરુષને નજીકથી જોયો હોય, તમારા ભાઈઓ કરતાં તમારી નાનો હોય, તો એ તમારા પપ્પા જ હોય. એટલે ઘણું બધું આપણા માટે સિક્યોરિટી કહેવાય કે આદર્શ કહેવાય, બધું જ તમે તમારા પપ્પા પાસેથી શીખ્યા હો. સો એ ઇક્વેશન દીકરીઓ માટે ઘણું અલગ હોય છે. પણ થેન્ક યુ સો મચ આરતીબેન ફોર યોર ટાઈમ. એન્ડ ફનીશ યોર લાઈવ ઓન એર. રેડિયોનો અવાજ પ્લીઝ ધીમો.
2: કહેવત છે કે બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા.
0: બસ બિલકુલ બિલકુલ,
2: બાપના જેવા જ બેટા થાય.
0: બાપ જેવા બેટા વડ તેવા ટેટા. જી બિલકુલ. આ કહેવત સિવાય પણ તમે કઈ જાણતા હો કહેવતો, કે તમે કોઈ પણ રૂઢિપ્રયોગ કઈ કહેવા માંગતા હો, તો 972-235-55-55.
3: કારણ કે તું મને આમ વળગીને બેસી રહેતો હતો પાછળ, તું ભાઈ મને રાખી લે ને ડ્રાઈવર તરીકે, એ રીતે હું તારી સાથે રહેતો છકું યાર. પપ્પા આ છે ને તમે ખોટી જીત કરી રહ્યા છો.

પાપા પગલી ખૂબ જ સુંદર ગીત સોનુ નિગમના અવાજમાં તમે સાંભળ્યું, અને હું આજે સવાલ પૂછી રહી છું કે તમને કેટલી કહેવતો યાદ આવે છે કે જે પપ્પા માટે લખાયેલી હોય, કેટલાક રૂઢી પ્રયોગો તમને એવા યાદ આવે છે? ઓફકોર્સ બાપ તેવા બેટા, વડ તેવા ટેટા, એ તમે હંમેશા સાંભળ્યું હશે. હવે સાહિત્યનો તમે વાંક કહો, લેખકોનો વાંક કહો, કવિઓનો વાંક કહો, સમયનો વાંક કહો કે જેનો પણ વાંક કહો, તમે માતા માટે જો કહેવતો વિચારશો તો તમને તરત જ એક નહીં પાંચ યાદ આવી જશે, રાઈટ? ઘણી બધી યાદ આવી જશે કે માં વિના સોનો સંસાર, ગોળ વિના મોળો કંસાર, માતે માં વગડાને વા, અને ઘણી બધી કહેવતો યાદ આવશે. પપ્પા માટે તમે કહેવતો વિચારવા બેસો કે રૂઢિપ્રયોગ વિચારવા બેસો કે જે લોક સાહિત્યમાં ઘણી બધી લખાયેલી હોય, તો તમને ઘણા વિચાર આવશે, રાઈટ? તો તમે પોતાની કહેવત પણ બનાવી શકો છો. 972-235-5555 તમે શું કહેવા માંગો છો? તમારે જો પપ્પા માટે કોઈ કહેવત બનાવી હોય, કોઈ રૂઢિપ્રયોગ કહેવો હોય, તો તમે કઈ રીતે કહેશો? 972-235-5555 કાર્યક્રમનું નામ સાતસંગાત. ખૂબ જ સુંદર આ ગીત તમને સંભળાવવા જઈ રહી છું, અને આ જે ગીત છે એ પહેલી વખત મેં કોઈ ગુજરાતી ફિલ્મમાં સાંભળ્યું હતું. થોડા વર્ષો પહેલાં જ્યારે મેં ગુજરાતી ફિલ્મ જોઈ હતી ત્યારે મને એટલું બધું ટચ નહોતું કર્યું આ ગીત. ત્યારે મને એનું એક બીજું ગીત, આ ગીત ગુજરાતી ફિલ્મનું જ બીજું ગીત વધારે ગમ્યું હતું. પરંતુ થોડા વખત પછી બીજી વાર, બે ત્રણ વાર મેં સાંભળ્યું, અને એના જે શબ્દ છે એના ભાવ એટલા સુંદર લાગ્યા કે મેં પોતે એવું નક્કી કર્યું હતું કે હું પણ એ ગીત ગાઈશ. તો એ ગીત મેં પણ ગાયું હતું એક ઇવેન્ટમાં, અને પછી એ ગીત મને એટલું બધું હવે ગમવા લાગ્યું છે. અને મેં કહ્યું તેમ તમે કદાચ પહેલી વાર સાંભળો તો આ ગીતની તમને એટલી જે હૃદયસ્પર્શક વાત છે ન ટચ થાય, પરંતુ તમે એક બે વખત વધારે સાંભળો, એનો ભાવ સાંભળો, એનો ગીત સાંભળો, એનો ભાવાર્થ સાંભળો, તો ખૂબ જ સુંદર લાગશે. હવે આ ગીત છે એ પિતાએ પોતાના પુત્રી માટે ગાયું છે, પુત્રી કે પુત્ર કોઈ બી સંતાન માટે પિતાએ ગાયું છે. તો તમે સાંભળજો ધ્યાનથી, અને એના દરેક શબ્દમાં એટલી સુંદર રીતે અભિવ્યક્તિ છે કે પિતા જ્યારે જન્મે છે બાળક, તો કઈ રીતે બાળકના માટે પ્રેમ એનો વ્યક્ત કરે છે. કાર્યક્રમનું નામ સાતસંગાત, ગીતના શબ્દો છે ખમ્મા.

0: અને એટલા બધા કોલ્સ આવ્યા જસ્ટ આ ગીતના માટે, જે બિલકુલ આ ગીત મેં તમને કહ્યું ઘણો ભાવ આવી છે અને એક પિતાના મુખેથી ગવાયું છે પોતાના સંતાન માટે, જે નવ સંતાન છે દુનિયામાં આવ્યું છે નવું સંતાન, અને એ સંતાન માટે માતાની તો ઘણી બધી અભિવ્યક્તિ હોય જ છે, પરંતુ આપણે કોઈ પિતાની અભિવ્યક્તિ નથી સાંભળી, પિતાની અભિવ્યક્તિ કે પિતા શું એક્સપ્રેસ કરવા માંગતા હોય છે પોતાના સંતાનો માટે. અને એ અભિવ્યક્તિ માટે હું કંઈક કહેવા માંગીશ થોડીક વાર પછી, કમર્શિયલ બ્રેક આવશે થોડીક ક્ષણોમાં. પરંતુ હંમેશા મેં કહ્યું તેમ સ્ત્રીઓ માટે બધે જ ઘણું બધું લખાયેલું હોય, કે માતાઓ માટે ઘણું બધું લખાયું હોય કે કઈ રીતે આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ, શબ્દ હોય આપણી પાસે, વાલ હોય, સ્નેહ હોય વગેરે વગેરે. પુરુષો માટે લખાયું પણ ઓછું છે, અને પુરુષોમાં ખાસ કરીને પિતા માટે સાહિત્યમાં. હવે તમને જ હું ઉદાહરણ આપ્યું તેમ મેં કહેવત તો તમને પૂછી, રાઈટ? તો એક જ કહેવત મને પણ, એવું નથી કે તમને, હું પણ વિચારતી હતી કે કઈ કઈ કહેવતો હોઈ શકે, અને બાપ દેવા પેટા એ જ મને યાદ આવી. બીજા બધા કહેવતો કરતાં પણ જે વાક્ય છે સુવાક્ય તરીકે યાદ આવ્યા. સો કહેવાનો મતલબ એ કે તાત્પર્ય એ કે સાહિત્યમાં પણ કે લોકમાં પણ, આપણી જે લોક પ્રાચીન આપણું સાહિત્ય છે એથી લઈને આપણી જે લોકગીતો છે એમાં પણ પિતા માટે ઘણું ઘણું ઓછું લખાયું છે. બધી ઘણી વાતો કરતા રહીશું એક વાગ્યા સુધી, કેટલાક ગીતો, કેટલીક વાતો, તમારો સાથ, મારો સંઘાત, ઈશ્વરના આશીર્વાદ એક વાગ્યા સુધી. સો ક્યાંય નહીં જતા, 104.9 FM ફનેશિયા રેડિયો, બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર દર રવિવારની બપોરે.
1: कहाँ गया, कहाँ रखा था? सुनो ना, मेरा वो वाला सेट कहाँ है?
2: कौन सा?
1: अरे वो गोल वाला, थोड़ा ट्रेडिशनल, उसमें पोलकी भी है.
2: अरे सारे तो सेम है.
1: नहीं, वो श्री कृष्णा से जो लिया था ना हमने, ये ये ये देखो, ये वाला.
2: ओ हाँ, ये तो अलग है.
3: अलग तो होगा ही, श्री कृष्णा ज्वेलर्स से जो है. From timeless gold and radiant diamonds to heritage polkis, discover Texas's largest handcrafted jewelry collection now at Main Street in Frisco. Shri Krishna Jewelers, crafted for moments that matter. Visit shrikrishna.com.
4: Planning a graduation party, birthday celebration, family gathering or private event? Make your special moments even more memorable at Fun Pizza Kitchen Colony. Rent private party space for 3 hours at just $200 with customized menu options to suit your preferences. Celebrate with family and friends, create lasting memories and enjoy your special day with us. To book your event, call 989-621-7293 today. Fun Pizza Kitchen at Colony. Happy moments, happier memories.
3: Food not included at the mentioned price. Terms and conditions apply.
5: मैं शादी करूंगी तो करीना वाला डिजाइनर लहंगा पहन के करूंगी, वरना दूल्हे को टाटा बाय बाय कर दो.
6: अरे मैडम, करीना वाला लहंगा और आपका बजट मैच करेगा क्या?
3: अब करेगा, बिकॉज इंडियन अटायर फ्रिस्को समर सेल इज ऑन. स्टनिंग लहंगास, एलिगेंट साड़ीज, ब्राइडल ज्वेलरी, मेंस एंड किड्स वेयर.
7: वेट, इतना सब और प्राइस?
3: अप टू 25% ऑफ ऑन लहंगास एंड ब्राइडल कलेक्शन समर सेल थ्रू द एंड ऑफ ऑगस्ट ओनली एट इंडियन अटायर फ्रिस्को. ट्रेडिशनल हो या फ्यूजन, अब हर आउटफिट बोलेगा
8: मैं हीरो.
9: I am so stressed. Credit card bills, unsecured debts. What are we going to do?
10: Kuch bhi nahi. Oora Debt Relief will do it for us.
9: Kya matlab?
10: Oora can help us save up to 50% on our total debt and the rest we pay in easy monthly installments.
9: But what if it doesn't work? We cannot afford to lose more money. Hum khud hi manage kar lenge.
10: Oora Debt Relief is one of the leading debt settlement companies. They don't charge a single penny until our debt is settled. And they have a 100% money back guarantee. Call to karo 888-888-9914.
9: Ab to karna hi padega, madam.
11: Don't let debt ruin your life. Visit Oora.org or call 888-888-9914 and take control of your financial future.
12: देसी क्रेविंग्स सिंपल नहीं होती, उनके लेवल्स होते हैं. लेवल 1, मिक्स वेज पकोड़ा, लाइट क्रिस्पी परफेक्ट शुरुआत. लेवल 2, मसाला ऑमलेट और दही भल्ला, थोड़ा नॉस्टैल्जिया, थोड़ा कंफर्ट. लेवल 3, अमृतसरी कुलचा प्लेटर या पिंडी चना, फुल पंजाबी मोड ऑन, फुल्ली लोडेड. और जब भूख हो नेक्स्ट लेवल, स्लो कुक्ड कीमा मटर, रिच बोल्ड, नो कॉम्प्रोमाइजेस.
3: इसीलिए तंदूरी फ्लेम लेकर आया है न्यू ऑन द फ्लेम एंड न्यू वीकेंड मेन्यू. विजिट तंदूरी फ्लेम इन गार्लैंड एट शाइलो एंड पीजीपीटी. तंदूरी फ्लेम, नाउ सर्विंग न्यू फेवरेट्स. क्रेविंग का लेवल बढ़ाओ, फ्लेवर हम संभाल लेंगे.
13: Give your children the gift of spiritual grounding and cultural identity through Chinmaya Mission's Balavihar program. Families can choose from 3 convenient locations. Chinmaya Mission also offers a variety of enriching programs, including Gita chanting, shlokathon, satsangs for adults, festival celebrations, cultural activities, and language classes. Registration for Balavihar is now open. Visit cmdfw.org for complete details. Hari Om.

0: એન્ડ વેલકમ બેક. કાર્યક્રમમાં એકવાર ફરીથી તમારું પ્રેમભર્યું સ્વાગત. આ કાર્યક્રમ તમારી સેવામાં દર રવિવારની બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે. કાર્યક્રમના પ્રાયોજક ઉમર ખ્વાજાનો હું આભાર માનવા માંગીશ. જી હા, એમનો નંબર છે 4693005046, ઓર યુ કેન વિઝિટ attorneyomar.com. દુર્ભાગ્યવશ, ઈશ્વરના કરે, જો તમારે ક્યારેક કોઈ નાના મોટા એક્સિડન્ટમાં તમે ફસાઈ ગયા હો અને તમારે ઘણા બધા બીજા પણ જ્યારે સ્ટ્રેસ હોય, ચિંતાઓ હોય, ત્યારે તમારી એક ચિંતાઓ છે ઇન્સ્યોરન્સ કંપની સાથે વાત કરવાની. એ બધી જ વાતો કરી શકે છે, તમને બિલકુલ તમારું જે પણ વળતર હોય, તમે ડિઝર્વ કરતા હો, એ પણ અપાવી શકે છે. અને એ છે ઓમર ખ્વાજા, અને એ તમારી ફીસ નહીં લે જ્યાં સુધી તમે નહીં જીતો. 4693005046 એન્ડ વન્સ અગેન ઇટ ઇઝ attorneyomar.com. આજે છે વિશ્વ સંગીત દિવસ, વિશ્વ યોગા દિવસ, અને સાથે સાથે છે પિતૃ માટેનો પિતા દિવસ. જી હા, અને વર્લ્ડ ઇન્ટરનેશનલની ઘણી બધી વાતો કરતા રહીએ છીએ આપણે દર વખતે, પરંતુ મેં કહ્યું કે આજે ફાધર્સ ડેની આપણે વધારે વાતો કરીએ. ગઈકાલે મારા હિન્દી સેગમેન્ટમાં મેં વધારે મ્યુઝિક ડેની વાત કરી હતી, અને આપણે ફાધર્સ ડે નિમિત્તે ઘણા ગીતો સાંભળશું, વાતો કરશું. એના પહેલાં જે હિન્દુ ટેમ્પલ, DFW હિન્દુ ટેમ્પલ અરવિંગમાં જે લોકેટેડ છે, એ હિન્દુ ટેમ્પલમાં આવી રહી છે એક ભગવદ્ કથા સપ્તાહ. જી હા, જેમાં તમે શાસ્ત્રીજી મૃદુલ કુમાર શાસ્ત્રીજીને સાંભળી શકો છો વૃંદાવનમાં, જે વૃંદાવન મંદિરમાં જે ઘણા કાર્યરત છે એમના મુખેથી. અને આ કાર્યક્રમની વધુ માહિતી આપણને હિન્દુ ટેમ્પલના જે પ્રિસ્ટ છે ધવલભાઈ, એમના મુખેથી આપણે સાંભળશું. ધવલભાઈ, ધીસ ઇઝ ફનેશા રેડિયો, સ્વાગત છે તમારું, અને યુ આર લાઈવ ઓન એર.
1: જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ ધવલભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો અમારા કાર્યક્રમમાં આવવા બદલ, ડાયલ કરવા બદલ. સો કહો ધવલભાઈ, કે આજે સપ્તાહ આવવાની છે એની માટે કંઈક માહિતી આપો.
1: હા, બધાને સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ એન્ડ ફાધર્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને યોગ ડેની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ.
0: થેન્ક યુ ધવલભાઈ. તો કહો, તમે શું કહેવા માંગશો આ ભાગવત સપ્તાહ માટે, અને ખાસ કરીને શાસ્ત્રીજી માટે?
1: યા, નીલબેન ને કીધું એમ, DFW હિન્દુ ટેમ્પલ દ્વારા અરવિંદમાં જે છે એ મંદિર દ્વારા આવતી જૂનની 28 તારીખથી જુલાઈની 4 તારીખ સુધીને આ કથાનું આયોજન થાય છે, અને જેના વક્તા છે શ્રી મૃદુલ કૃષ્ણ શાસ્ત્રીજી, જેઓ ઘણા વર્ષો થયા આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. ઇવન એ 3-4 પેઢીથી આપણે જેને વારસો મળેલો છે ભાગવત કથાનો, અને બાકે બિહારી જીની સેવા જે વર્ષોથી કરે છે, અને જે ગૌડીય પરંપરામાં આચાર્ય એ છે, તો એવોના મુખથી આપણે ભાગવત કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. તો આપણું પણ સૌભાગ્ય છે કે આવા સારા વક્તા આપણને મળ્યા, અને સાથે સાથે એવો સરસ ભજન પણ ગાય છે, એમનો અવાજ પણ બહુ સરસ છે, અને એમના અવાજથી તો એ પ્રખ્યાત ઘણા વર્ષો પહેલા થયેલા છે. અને એમના દીકરા જે ગયા વર્ષે આપણે અહીંયા કથા હતી ગૌરવ કૃષ્ણ, એમની પણ આપણે ગયા વર્ષે કથા કરી, અને આ વર્ષે એમનો ખુદનો લાભ મળી રહ્યો છે. ભાગવત કથા છે એ બહુ અતિ મહત્વની છે આપણા હિન્દુ ધર્મમાં, કારણ કે ભાગવતજીમાં લખ્યું છે, ભાગ્યોદય ને બહુજન્મ સમર્જિતે ન સત્સંગમં ચ લભતે પુરુષો યદ આવે. જ્યારે કોઈ સત્સંગ આપણે મળે એ બહુ પુણ્ય હોય ત્યારે મળે. અને ભાગવતજી વિશે એવું કહેવાય છે કે 70 પુરાણો રચના કર્યા પછી વ્યાસજીને જયારે ખેદ થોડોક થયો કે ભાઈ આટલું બધું કર્યા છતાં પણ મને હજી આત્મસંતોષ કેમ નથી, તો એવા સમયે નારદજી એમને ઉપદેશ 4 શ્લોકો દ્વારા આપ્યો, જેને આપણે ચતુશ્લોકી ભાગવત કહીએ છીએ. એ 4 શ્લોક માંથી વિસ્તાર થયો, અને પછી જયારે ભાગવતની રચના થઈ વ્યાસજી દ્વારા, ત્યારે વ્યાસજીને સંતોષ થયો કે હા, હવે આનાથી આગળ કઈ હોઈ શકે નહીં. એટલા માટે એ 18મું પુરાણ છે, ત્યાં 18 પુરાણ ત્યાં પૂરા થઈ ગયા, અને વ્યાસજીને એવો સંતોષ થયો કે બસ ઇટ્સ ઇનફ. તો ત્યાં એને એવી અનુભૂતિ થઈ, તો આપણે પણ એવી અનુભૂતિ થી જો સાંભળીએ તો એકચ્યુઅલમાં એનો જે લાભ છે આપણે મળે, કારણ કે ઘણી બધી વ્યવસ્થાઓ કરવાની થાય, રાઈટ, આ રીતે જયારે ભાગવત કથાઓ થાય તો એમાં આપણે ઘરે તો કદાચ અમેરિકામાં તો આટલું બધું પોસિબલ નથી, ઇન્ડિયામાં તો કદાચ થઈ શકે, પણ જયારે આવું આજ આયોજન મંદિર દ્વારા થતું હોય તો આપણે એમાં આયોજનમાં કઈક ને કઈક લાભ લઈએ. આપણે ધનથી સેવા કરી શકીએ તો ધનથી કરીએ, તનથી કરી શકીએ તો શરીર દ્વારા કરીએ,
0: બિલકુલ,
1: યા કઈ ના કરી શકીએ તો ખાલી સાંભળવા તો આવી જ શકીએ આપણે,
0: કારણ કે કથામૃત જેવું કોઈ પુણ્ય ન હોઈ શકે. જેમ તમે કહ્યું એમ વિષ્ણુ સહસ્ર નામાવલીમાં પણ એક શબ્દ છે, ધવલભાઈ ઓફકોર્સ તમે તો મારાથી ઘણું વધારે જાણતા હશો, કે એમનું એક નામ છે પુણ્ય શ્રવણ કીર્તન વિષ્ણુ ભગવાન, રાઈટ? તો એમના હજાર નામોમાં એમનો એક નામ એ પણ છે કે આપણને ખાલી શ્રવણ કરો તમે કીર્તન ને તો પણ તમને પુણ્ય મળવાનું છે, એ છે વિષ્ણુ ભગવાનનું નામ. તો બિલકુલ તમે આનો લાભ લઈ શકો છો. અને ધવલભાઈ તમે બિલકુલ અમારી સાથે આવ્યા, ઓન એર વાતો કરી, અને આવા ઘણા બધા પ્રસંગોમાં તમે આવતા રહેજો જ્યાં જ્યાં તમારું જ્ઞાન અમને મળતું રહે. તો બિલકુલ આ કાર્યક્રમમાં તમે સાથ સંગાત પણ આપતા રહેજો.
1: તમારા બધા શ્રોતાઓને પણ વિનંતી છે, નીલમબેન, અને તમારા બધા ફાઇનાન્સિયા વાળા મેમ્બર્સને પણ વિનંતી છે કે તમે આવો, પધારો, લાભ લો. અને બધા જ દિવસમાં સાંજે, મોસ્ટલી સાંજે જ કથા થવાની છે. ફ્લાયર આપણી સાઈટ ઉપર છે, પણ મોસ્ટલી ટાઈમ 6:30-9 વાગ્યાનો છે. અને બધાને પ્રસાદ વિતરણ પણ દરરોજ છે, એટલે તમે ભોજનની કોઈ ચિંતા નથી તમારે બધાને. તો પ્રસાદ પણ છે તો બધા એનો પણ લાભ લેશો. અને સ્થળ આપણે કલ્ચરલ આપણો હિન્દુ ટેમ્પલનો છે, ત્યાં રાખેલો છે. તો બધા પધારો, ખૂબ લાભ લો અને ભગવાનની કૃપાનો અનુભવ કરો, એવી બધાને વિનંતી. અને તમારા બધા શ્રોતાઓને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા સ્વસ્થ રહે, મસ્ત રહે અને સાંભળતા રહે.
0: બિલકુલ બિલકુલ. અને બધા અમારા શ્રોતાઓ કદાચ નહીં જાણતા હોય, પરંતુ ધવલભાઈ પોતે ખૂબ જ સુંદર ગાયક પણ છે અને વક્તા પણ છે. તો ધવલભાઈ બિલકુલ ક્યારેક તક મળશે તો તમને પણ ગાતા સાંભળશું અને સાંભળશું અમે તમારી પણ વાણી. પરંતુ એકવાર ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર, તમે ઓન એર આવ્યા અને અમારી સાથે ઘણી બધી માહિતી તમે વહેંચી. થેન્ક યુ સો મચ ધવલભાઈ.
1: થેન્ક યુ નીલમબેન. થેન્ક યુ.
0: જય શ્રી કૃષ્ણ. જી.
2: પપ્પા જો દિવસ ને રાત્રી ગણાવે તો સૂરજ ને કહેવું કે ઉગવાનું નહીં, પપ્પા ને બહુ બધું પૂછવાનું નહીં, આ સૂજો આવે તો લૂછવાનું નહીં. ઘરની આ ભીતોમાં ઈંટોની સાથે રેડાયો છે જેનો પરસેવો, સૌને સંભાળીને સૌને સાચવવામાં તૂટ્યો છે એક જણ કેવો. શ્વાસોના દરિયામાં સપનાની નાવડીએ અધ વચ્ચે ડૂબવાનું નહીં. પપ્પાએ શીખવ્યું કે ધબકારા માટે પણ કોઈને જૂજવાનું નહીં, પપ્પાને બહુ બધું પૂછવાનું નહીં, આંસુ જો આવે તો લૂછવાનું નહીં, પપ્પા જો દિવસ ને રાત્રી ગણાવે તો સૂરજને કહેવું કે ઉગવાનું નહીં. ધ્રુજે છે હાથ ને આંખે ઓછાયા ને કંપે છે આજ ભલે કાયા, છૂટે છે સાથ હવે કાળ કંઈક લૂંટે છે, તૂટે છે જીવતરની માયા. લડવૈયો થઈને મરવાનું મંજૂર પણ થાકવાનું ઝૂકવાનું નહીં, મોતની આ ચાદરને ઓઢી લઈ મોજથી બસ બસ પછી ઉઠવાનું નહીં, પપ્પાને બહુ બધું પૂછવાનું નહીં, આંસુ જો આવે તો લૂછવાનું નહીં, પપ્પા જો દિવસને રાતડી ગણાવે તો સૂરજને કહેવું કે ઉગવાનું નહીં.

પ્રયત્ન કરી રહી છું કે આનું ગુજરાતી વર્ઝન તમને જો સંભળાવી શકું તો. અને કાર્યક્રમમાં એકવાર ફરીથી તમારું સ્વાગત છે. આઈ નો આ ગીત તમને બધાને ઘણું ગમે છે, પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી આનું ગુજરાતી વર્ઝન પણ છે, તો બિલકુલ આપણે શોધતા રહીશું. પરંતુ ત્યાં સુધી એકવાર ફરીથી કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. અને આ કાર્યક્રમમાં પ્રયાસ રહ્યો છે આટલા વર્ષોથી કે ગુજરાતી ગીતો જ સંભળાવું, અને એટલા માટે માફી ચાહું છું જો તમને વચ્ચેથી મેં થોડું કટ કર્યું હોય તો, કારણ કે ગુજરાતી ગીત અને સંગીત માટેનો જ આ કાર્યક્રમ પૂરો સમર્પિત છે એક વાગ્યા સુધી.

કહેવા તો હું પૂછી રહી હતી, અને બિફોર વી વેન્ટ ઓન અ કમર્શિયલ બ્રેક મેં તમારી સાથે જ્યારે વાત કરી કે ઘણી બધી કહેવતો તમને માતા માટે યાદ આવતી હોય છે, પિતા માટેની કહેવતો, રૂઢિપ્રયોગો, કોઈ પંક્તિઓ, કોઈ પણ શબ્દ તમે કહેવા માગતા હો તો, અને એ મેં કહ્યું તેમ સાહિત્યમાં કદાચ લખાયું જ ઓછું છે, સાહિત્યમાં લખાયું ઓછું છે, આપણી લોક જે બી આપણી સંસ્કૃતિ છે, લોકગીતોમાં પણ ઘણું ઓછું લખાયું છે પિતા માટે. એનું શું કારણ હોઈ શકે મને નથી ખબર, કદાચ કારણ કે પિતાના પ્રેમની કોઈ અભિવ્યક્તિ થઈ જ નથી, પિતાએ કોઈ શબ્દ એટલા બધા કયા જ નથી, પરંતુ પિતાનો પ્રેમ, અને મેં એક નાની સરખી કાલે પણ એક અભિવ્યક્તિ કરી હતી જે મારા સોશિયલ મીડિયા માટે, કે પિતાનો પ્રેમ કોઈ શબ્દમાં વ્યક્ત નથી થતો. પિતા ઘણી બધી વખતે તમને એમ થાય કે એક્સપ્રેસ નથી કરતા જેટલું મમ્મી કરી શકે છે, રાઈટ? પરંતુ પિતાનો પ્રેમ એવો હોય છે કે જે એમના કાર્યોથી થતા હોય છે. અહીંયા તો બધા સમૃદ્ધ પિતાઓ છે, પરંતુ ઇન્ડિયામાં કે તમે જ્યાંથી આવતા હશો, તમારા જે પણ દેશમાં, એવું બન્યું હશે કે તમારા પિતાએ ઘણી બધી કરકસર કરી હશે, એવું બન્યું હશે કે તમે એટલી બધી સમૃદ્ધિમાં ના મોટા થયા હો, તમે ઘણા હમ્બલ બેકગ્રાઉન્ડમાં હો, પરંતુ કોઈ દિવસ તમારા પિતાએ તમને કોઈ વસ્તુમાં ના પણ ન પાડી હોય, કોઈ પણ દિવસ તમારા પિતાએ તમને એવું પણ ન લગાડવા દીધું હોય કે આ હું નથી કરી શકતો કારણ કે આપણી પાસે પૈસા નથી. તો એ જે છે એ એમની પ્રેમની જ અભિવ્યક્તિ છે. અને હંમેશા પિતા, ઘણી વખત તમને એમ પણ થતું હશે કે થાકી જતા હશે, દુઃખી થતા હશે, પરંતુ પિતાના આંખમાં આંસુ તમે ઓછા જોતા હશો, કારણ કે એનું કારણ છે કે એમને ખબર હોય કે હું જો આ પરિવારનો આધારસ્તંભ છું અને હું મારા આંસુ દેખાડીશ, હું મારી નબળાઈ દેખાડીશ કોઈ પણ રીતે, તો કદાચ પરિવારને પણ નબળાઈ લાગશે. અને એના કારણે મને એવું લાગે છે કે સાહિત્યથી લઈને કવિઓથી લઈને ઘણા બધાએ પુરુષને કે પિતાને ઘણો બધો અન્યાય કર્યો છે, એમના પ્રેમને અન્ડરમાઇન તો ન કહેવાય, પરંતુ એટલું બધું ઉલ્લેખ નહીં કરીને કે એટલું બધું હાઇલાઇટ નથી થયું જેટલું થવું જોઈએ. કાર્યક્રમનું નામ સાથ સંગાત. હું છું સાથી સંગાતથી નીલમ દવે. દર રવિવારની બપોરે 104.9 FM.

ખૂબ જ સુંદર ગીત અલકા યાજ્ઞિક અને એની સાથે હતા તનિષ્કા જી. હા, તનિષ્કાનું નામ હતી નાની બાળકીનું. ખૂબ જ સુંદર આ ગીત તમે સાંભળ્યું. કાર્યક્રમનું નામ સાતસંગાત. એને સમય ઓછો છે, પરંતુ મને એક નાની વાર્તા યાદ આવી ગઈ. કારણ કે હું જ્યારે સમૃદ્ધ પિતાઓની વાત કરી રહી હતી, મેં કહ્યું તેમ તમે બધા જ અહીંયા સમૃદ્ધ પિતાઓ છો અને તમારા બાળકો માટે તમે ઘણું બધું કરતા હશો. કદાચ તમે જે નહીં કરી શકતા હો એ પણ તમે કરતા હશો તમારા પ્રયાસોથી. આર્થિક રીતે તો તમે કરતા જ હશો, પરંતુ પ્રયાસોથી દરેક રીતે તમારા બાળકોને બધી જ સમૃદ્ધિથી લઈને સગવડો મળે એનું તમે ધ્યાન રાખતા હશો. એક નાની વાર્તા વાંચી હતી થોડા વખત પહેલાં, એ મને યાદ આવી ગઈ કે જે મજૂર હતો, ખૂબ જ ગરીબ મજૂર કે જેણે જિંદગીમાં બે સમયથી બે ટંકથી ભોજન કરી સિવાય એની પાસે પૈસા જરા પણ ન હતા કે પોતાના વધારે પૈસા બચાવી શકે કે ભવિષ્યની કલ્પના કરી શકે. એ મજૂરને જ્યારે ત્યાં દીકરો થાય છે, ત્યારે મજૂરનું એક જ સપનું હોય છે કે પોતાના દીકરાને એટલું બધું ભણાવે કે જે પોતે મજૂરી કરી છે એ ન કરી શકે. અને એટલા માટે દિવસ રાત વધારે ને વધારે મજૂરી કરે છે, એટલી બધી મજૂરી કરે છે કે જેથી કરીને બાળકને એ પણ કોઈક સારી સ્કૂલમાં મૂકે. ઇન્ડિયામાં તમને ખબર હશે કે ઘણી બધી મ્યુનિસિપાલિટી સ્કૂલ્સ હોય છે વગેરે વગેરે, પરંતુ બાળકને એવું ન લાગવું જોઈએ કે મને બીજા બધા મજૂર વર્ગ સાથે મને હું ભણવા બેઠો છું. એટલે બાળકને એવી સ્કૂલમાં મૂકે છે કે જ્યાં સમૃદ્ધ પરિવારના બાળક આવે છે. એ બાળક જ્યારે પોતે પોતાના સમૃદ્ધ પરિવારની સાથે સરખામણી કરે છે, ત્યારે એના પિતાને સવાલ પૂછે છે કે આપણું ઘર કેમ આટલું નાનું છે, આપણું ઘર જર્જરિત કેમ છે. ત્યારે એના પિતાને જવાબ આપે છે કે આ જે ઘર તું આજે જોઈ રહ્યો છે, આ જર્જરિત ઘર જોઈ રહ્યો છે કે જે તારી અવસ્થા બીજા બધા બાળકો કરતાં ખરાબ છે, એ મોટો થઈને તારી અવસ્થા એવી ન રહે એટલા માટે મેં તને આજે આ સ્કૂલમાં મૂક્યો છે. સો કહેવાનું તાત્પર્ય, અને આજે એટલા માટે આ નાની વાર્તા યાદ આવી ગઈ કે દરેક પિતા પોતાની જે પણ એમની સગવડ હશે નહીં હોય, છતાં પણ હંમેશા કંઈક ને કંઈક રીતે પ્રયાસ કર્યો જ હશે પરિવારમાં કે પોતાના બાળકોને બધી જ સગવડો મળે. પોતે જે કદાચ સગવડો નથી ભોગવી શક્યા એ પણ સગવડ મળે એનું નામ પિતા. અને દીકરી માટે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે દીકરીનું અને પિતાનું સમીકરણ અલગ હોય છે. દીકરી માટે ઘરનું સરનામું એટલે પિતા. માતા તો હોય જ છે, પરંતુ લગ્ન પછી પણ ઘરનું સરનામું એટલે પિતા. અનફોર્ચ્યુનેટલી આપણા સમાજમાં આપણે લગ્ન પછી પતિનું નામ લગાડી યા પિતાનું નામ આપણે ભૂસી કાઢતા હોઈએ છીએ, પરંતુ છતાં પણ આખી જિંદગી તમારા માટે કોઈક સિક્યોર્ડ પ્લેસ, જે તમે કહી શકો કે એક સુરક્ષિત સ્થાન, કે તમને ખબર હોય કે જ્યાં હું જઈશ ત્યાં હું સુરક્ષિત ફીલ કરીશ, એ છે તમારા પિતાનું ઘર. અને એટલા માટે તમને જ્યારે ઠેસ વાગે ને, આપણે નાની સરખી ઠેસ, ત્યારે આપણે ઓ માં બોલી શકીએ. પરંતુ જ્યારે આપણને ખૂબ ડર લાગે, કોઈ પણ વસ્તુમાં આપણે ડરી ગયા ત્યારે આપણે કહીએ ઓ બાપરે. કારણ કે જે ડર છે એ તમને ખબર છે કે તમારો ડર ફક્ત જે દૂર કરી શકે છે એ છે તમારા પિતા. આવી ઘણી બધી વાતો સાથે કાર્યક્રમ સાંભળતા રહેજો દર રવિવારની બપોરે 104.9 FM ફનેશિયા રેડિયો પર. અને 1 થી 2 વાગ્યાની વચ્ચે હું જ તમારી સાથે એકવાર ફરીથી કરીશ સાતસંગાત, પરંતુ હિન્દીમાં, તમારા અને મારા ફનેશિયા રેડિયો 104.9 FM.